0: Now visit starters.co.uk or call 0208-900-2323.
1: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldplastic.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
2: નવરાત્રી માં કૃપા ફાઉન્ડેશન સાથે ગરબે ઘૂમવા તૈયાર થઈ જાઓ.
3: 10-19 ઓક્ટોબર દરરોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની રમઝટ ભારત થી પધારેલા કલાકારો સાથે.
2: ટિકિટ મંડે ટુ થર્સડે એન્ટ્રી 5 pound, ફ્રાઈડે ટુ સન્ડે 7 pound. વેન્યુ માં કૃપા ફાઉન્ડેશન હોલ, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, 10 Stonefield Way, સાઉથ રાઇસલિપ, HA40JS.
3: બુકિંગ માટે કોલ કરો રશ્મિ શાહ 0777-287-509.
2: એ હાલો ગરબે રમવા.

0: Mamster નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: લંડન હાલો ગરબે ગુમવા શ્રી 27 ગામ પાટીદાર સમાજ યુરોપ સાથે માણો નવરાત્રી ભારતના લાઇવ બેન્ડ સાથે 10-20 ઓક્ટોબર સાંજે 7:30 થી એટ 27 પાટીદાર સેન્ટર વેમ્બલી એડલ્ટ ટિકિટ્સ 10 પાઉન્ડ 16-17 અને 18 ઓક્ટોબરે 15 પાઉન્ડ 5-10 વર્ષના બાળકોને 5 પાઉન્ડ અંડર 5 ફ્રી 11 રાતનો સીઝન પાસ 100 પાઉન્ડ રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક 27 ગામ પાટીદાર સમાજના ગરબા એટલે બેસ્ટ Best.
3: Craving the taste of home this festive season?
4: Enjoy curries, chole bhature, vada pav, raj kachori, mithai, special desserts and more at Haldiram's first London restaurant.
3: Visit Haldiram's in Leicester Square, London today. Haldiram's.
5: Like a radio network. Proud hospitality partner, Ragasan. Download the Like a Radio mobile app. Listen live and listen back to your favorite shows. Cool Drive with Sandy Shah. Oh
6: yeah. बातें चटपटी चाहिए और गीत चाहिए ओल्ड मनोरंजन की दुनिया में 24 कैरेट गोल्ड रवि शर्मा का मनोरंजन प्रोग्राम लाइका गोल्ड पर सुनिए मंडे टू फ्राइडे
7: है बस ये दुआ मैंने तो मांगी है बस ये दुआ

0: Mamster નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: Like a Radio Network. Proud hospitality partner